નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આજે વિક્રમ સંવત 2082 જેઠ વદ ચોથ, તારીખ 4 જુલાઈ 2026, શનિવારનો દિવસ છે. આજની આ નવલી પ્રભાતે આપે ટ્યુન કર્યું છે આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz પર. હું સુમિત વાઢેર આજની આ પ્રાતઃકાલીન સભામાં આપ સૌનું સ્વાગત કરું છું અને આજનો આપનો દિવસ શુભ અને મંગલમય રહે એવી શુભકામના પાઠવું છું.

આજનો સુવિચાર ચાણક્યજીનું કથન છે કે દેવતા ન તો લાકડામાં છે, ન તો પથ્થર માટી મૂર્તિમાં નથી, દેવતા હોય છે વ્યક્તિની શ્રદ્ધામાં, અને અંતે શ્રદ્ધા જ કામ કરે છે. આકાશવાણી છે વિવિધ ભારતીનું, સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. સમય થવા જઈ રહ્યો છે બરાબર 6 વાગ્યાનો, તો બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: वीको वज्रदंती भारत।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।

0: इस प्रोग्राम के प्रायोजक थे बीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
0: ये विविध भारती है, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। हम है राही प्यार के। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સૌપ્રથમ રાજસ્થાનમાં આજે સવારે જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 480 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો પણ આરંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ઉડ્ડયન સંચાલિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: रिफाइनरी और पेट्रोकेमिकल कॉम्प्लेक्स प्रदेश के पश्चिमी जिलों में निवेश, रोजगार और विकास के नए द्वार खोलेगा. राजस्थान रिफाइनरी परियोजना MSME, पैकेजिंग, टेक्सटाइल, ऑटो पार्ट्स व एग्री फिल्म्स जैसे उद्योगों को भी सशक्त करेगी, जिससे प्रदेश की अर्थव्यवस्था को नई गति मिलेगी. जयपुर मेट्रो रेल परियोजना के दूसरे चरण में उत्तर दक्षिण कॉरिडोर विकसित किया जाएगा, जो शहर में मल्टी मॉडल कनेक्टिविटी को बढ़ावा देगा. इस चरण से एयरपोर्ट, रेलवे स्टेशन और बस स्टैंड पर संबंधित परिवहन साधनों एवं मेट्रो सुविधा का एकीकरण किया जाएगा, जिससे नागरिकों को सुगम परिवहन सुविधा उपलब्ध होगी. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जोधपुर.
0: ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેનો કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
2: સાણંદ મેં શરૂ હો રહી યે અત્યાધુનિક સીજી સેમી ઓસેટ સુવિધા ભારત કો વૈશ્વિક સેમીકન્ડક્ટર નિર્માણ કે માનચિત્ર પર એક ભરોસેમંદ કેન્દ્ર કે રૂપ મેં સ્થાપિત કરેગી. પૂરી ક્ષમતા સે શરૂ હોને કે બાદ ઇસ સંયંત્ર સે હર સાલ લગભગ 5 અરબ સેમીકન્ડક્ટર ચિપ્સ કા ઉત્પાદન કિયા જા સકેગા. યે પ્લાન્ટ ડિઝાઇનિંગ, વેફર સોર્ટિંગ સે લેકર ફાઇનલ ટેસ્ટિંગ તક કી પૂરી શૃંખલા કો એક છત કે નીચે ઉપલબ્ધ કરાયેગા. વર્તમાન મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ કે કારણ દુનિયા ભર મેં બઢ રહી ઉચ્ચ સ્તરીય મેમરી ઓર સ્ટોરેજ સોલ્યુશન્સ કી જરૂરતોં કો પૂરા કરને મેં ભી યહ પ્લાન્ટ અહમ ભૂમિકા નિભાયેગા. ઇસકે સાથ હી યહાં નિર્મિત હોને વાલી ચિપ્સ કી વિશેષ રૂપ સે ઓટોમોટિવ, દૂરસંચાર, 5G ઓર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જૈસી અગ્રણી ક્ષેત્રો કો આપૂર્તિ કી જાયેગી. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલ નિનોની કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિ અને તેની અસર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર અલ નિનોને કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદ અને સંભવિત દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે કૃષિ મંત્રાલય અને તમામ સંબંધિત મંત્રાલયોને સતર્ક રહેવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને ખેડૂતોને યોગ્ય પાક વાવણી માટે સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે વિનંતી કરી હતી કે ગૃહમંત્રાલયની એક આંતરમંત્રી મંડળની કેન્દ્રીય ટીમ આસામ અને અરુણાચલ પ્રદેશમાં મોકલવામાં આવે, જેથી તાજેતરના ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ફાન્સના નાણામંત્રી રોનેલ્ડ લેસ્ક્યોરે ફાન્સમાં ભારત ફાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા કરી હતી. ગઈકાલે યોજાયેલા આ સંવાદમાં બંને મંત્રીઓએ ભારતમાં આર્થિક વિકાસ માટે ફ્રેન્ચ વિકાસ એજન્સીના કાર્યના મહત્વને સ્વીકાર્યું અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટેની સંભાવનાનું સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા. છૂટાછવાયા વરસાદ વચ્ચે યાત્રા વહેલી સવારે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી. બમ બમ ભોલેના નારા સાથે યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની યાત્રા શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાળુઓને અગાઉથી નોંધણી કરાવી તેની નિર્ધારિત યાત્રા તારીખોનું પાલન કર્યા બાદ જ યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. તેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર યાત્રાળુઓની દૈનિક સંખ્યા પર મર્યાદિત નક્કી કરવામાં આવી છે. બંને રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળોના જવાનો યાત્રાની સલામતી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે. 57 દિવસની આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન અને દેશના દક્ષિણ ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસએ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. તેઓ જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં ગુજરાતીમાં ભાષાંતર અને પ્રચાર પણ કરી રહ્યા હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી ભંડોળ મળતું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. T20 મેચ બાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી પણ રમશે. હવે આજના સમાચારો રજૂ કરે છે મિત્તલ પટેલ.
3: આજે મોટાભાગના અખબારોમાં રાજ્યમાં વરસાદ, સરકારના વીજ પોલ વળતરમાં વધારો તેમજ 8 આતંકવાદીઓ ઝડપાયાના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું, માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ. દિયો ભાસ્કર લખે છે, ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે તેમજ રાજ્યમાં રથયાત્રા પહેલા જૈશના 8 આતંકી ઝડપાયાના સમાચારને તસવીર સાથે છાપ

0: કર્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક, વીજપોલમાં વળતરમાં બમણો વધારો. સ્થાનિક સમાચારોમાં પીએમ મોદીની આજે સાણંદ મુલાકાત તેમજ સીએ પરિણામ જાહેર થવાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

કાર્યક્રમ વિવરણ સાંભળ્યા બાદ પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9:30 રજૂ થશે કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે સંગીતકાર રામલાલ પર. બરાબર 10 ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ રજૂ થશે, જેની પ્રસ્તુતિ છે નૈના રાજપૂત દ્વારા. અને 11 માહિતી અને મનોરંજનથી ભર્યો કાર્યક્રમ સુરતી સિઝલર આપ સાંભળશો.

12:05 મિનિટે યાદો કી મહેફિલ કાર્યક્રમ અને 1:00 આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર. 2:00 ત્રિવેણી કાર્યક્રમ રજૂ થશે અને 2:35 રજૂ થશે કાર્યક્રમ સદાબહાર નગમે. બપોરે 3:00 આપ સાંભળશો મન ચાહે ગીત. 3:30 નાટ્ય તરંગ અંતર્ગત આપ નાટક સાંભળશો, જે નાટકના મૂળ લેખક કાલિદાસ અને સંસ્કૃત નાટકનું હિન્દી રૂપાંતર કરનાર સીતારામ ચતુર્વેદી, નિર્દેશક ચિરંજીવ. 4:00 રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે અને 4:10 બોમ્બે ટોકીઝ, જેમાં ગીતકાર સુધાકર શર્મા સાથે વાતચીતનો બીજો ભાગ આપ સાંભળશો.

0: સાંજે 5:30 તરાને નયે પુરાને, 6:05 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ સુગમ સંધ્યા આપ માણશો. 7 રજૂ થશે વિશેષ જયમાલા. મોહમ્મદ અઝીઝ પાર્શ્વગાયક ઉપર આ કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અને 7:45 ઇન્દ્રધનુષ અંતર્ગત કાર્યક્રમ રજૂ થશે જિજ્ઞાસા. આઠ વાગે હવામહલ અંતર્ગત કાર્યક્રમ માણશો સુનો કહાની વિશ્વાસનો પહેલો ભાગ, જેના લેખક છે મુનશી પ્રેમચંદ્ર. વાંચન અમરકાંત દુબે અને પ્રસ્તુતિ છે હર્ષવર્ધન ગવઈ. રાત્રિના 8:15 ચિત્રલોક કાર્યક્રમને આપ સાંભળશો. 9:10 આપ કે લીએ કાર્યક્રમ રાત્રિના 9:30 રજૂ થશે. આજ કે ફનકાર કાર્યક્રમ, જે કેન્દ્રિત રહેશે ગીતકાર ભરત વ્યાસ પર. રાત્રિના 10 છાયા ગીત કાર્યક્રમ 10:30 ઢલતી જાય રાત. અને રાત્રિના 11 આપ સાંભળશો કાર્યક્રમ રંગ તરંગ. આ હતા આજે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ

0: એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz. હવે આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત કરીએ છીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે એક અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલ સીજી સેમી પ્લાન્ટ ભારતના પ્રથમ એન્ડ ટુ એન્ડ ચીપ પેકેજિંગ યુનિટમાંથી એકના વાણિજ્યિક લોન્ચનું પ્રતીક છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સાણંદ ખાતે આજથી શરૂ થયેલો આ હાઈટેક પ્લાન્ટ દેશની અદ્યતન સેમીકન્ડક્ટર જરૂરિયાતો માટે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થતાં વાર્ષિક 5 અબજ જેટલી સેમીકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સીજી સેમીની આ સુવિધા દેશમાં જ વેફર સોર્ટિંગ, પેકેજ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપર કમ્પ્યુટિંગના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ઉપકરણોની ઊભી થયેલી વ્યાપક માંગને પહોંચી વળવા આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ ઓટોમોટિવ, 5G કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો પૂરી કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરીને રાજ્ય સરકારે ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
2: અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા MRC જે માંગ હતી કે ભાઈ MRC મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે.
0: પાન માવાની પિચકારીઓ મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે સરકાર દંડાત્મક કાર્યવાહી કરશે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરનાર આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો જરૂરિયાતમંદ લોકો માટે એક મંદિર સમાન છે અને તેમાં ગંદકી કરીને ઇન્ફેક્શન ફેલાવનાર સામે દંડ વસૂલવામાં આવશે.
3: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય, જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડો ઉગામશે.
0: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા છે. આ પગલું 1 જુલાઈથી 6 મહિનાના સમયગાળા માટે અમલમાં છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે માહિતી આપી હતી કે આધાર એપ પર ઉપલબ્ધ નવી સેવાના 2 દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમના ઇમેઇલ અપડેટ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર સાથે ઇમેઇલ લિંક કરવાથી જ્યારે પણ આધાર પ્રમાણીકરણની વિનંતી કરવામાં આવે છે ત્યારે રીઅલ ટાઇમ ઇમેઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રશર મશીન જપ્ત કર્યા છે. નાયબ કલેક્ટર ST મકવાણાએ પાજવાડી નજીકના જરિયા મહાદેવ તેમજ વાવડી ખાતે આકસ્મિક દરોડો પાડી કુલ 3 કરોડ 71 લાખનો મુદ્દામાલ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું.
4: મિનરલ પ્રિવેન્શન અપીલ, માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ 2017 ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ આ જે 7 ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3,71,00,000 નો મુદ્દા માલ છે એ સીઝ કરવામાં આવેલો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાજ્યમાં આજે સવારે 4 વાગ્યા સુધી 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના નસવાડી તાલુકાઓમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢિયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 1 રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં 19 જેટલા લોકો ફસાયા હતા. તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ડાંગમાં ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા હતા. નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામમાં કામ કરતા 41 જેટલા મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે બચાવ કાર્ય હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. બચાવ કરાયેલા મજૂરોમાં 21 પુરૂષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં મોડી રાત્રે અંબાજી, હળાદ, વડગામ, પાલનપુર અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો. તાપી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં 74 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદી નાળા ઉપર લો લેવલ પુલો પાણી પરથી પસાર થતાં વહીવટીતંત્ર દ્વારા 74 રસ્તાઓ બંધ કરાયા હતા. અને પાટણમાં કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પહેલા વરસાદથી ઠંડકની અનુભૂતિ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રીજન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તોફાની રહેશે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ બંદર પર સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા મે 2026માં યોજાયેલી CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કુલ 90,217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ રહ્યા છે. આ સાથે દેશનું કુલ પરિણામ 20.9% નોંધાયું. અમદાવાદ શહેરમાં કૃષિ અચ્યુત દાણીએ 328 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તાનિયા વાલેચાએ બીજો ક્રમાંક મેળવ્યો. તરુણ ગોયંકા અને દર્શિલ પંડ્યા સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા હતા. રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક્ષ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ ગત જૂન મહિનામાં રાજ્યમાં ધોરણ 10માં 30,845 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,000માંથી 20,658 ઉમેદવાર અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120 પૈકી 4,411 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એક મોનિટરિંગ સ્ક્રીન તૈયાર થઈ રહ્યો છે. હાલ આ સ્ક્રીન અમદાવાદ

0: અમદાવાદ સાબરમતી અને અસારવા સ્ટેશનોમાંથી લાઇવ ફીડ બતાવી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તા અજય સોલંકીએ જણાવ્યું હતું.
1: स्क्रीन में आपको पूरा अहमदाबाद डिवीजन कवर हो जाएगा. इसका फायदा ये होगा कि जो भी मूवमेंट होगी, पैसेंजर की मूवमेंट होगी, ट्रेन की मूवमेंट होगी, क्राउड मैनेजमेंट होगा, क्लैनलीनेस होगा, पूरा मॉनिटर यहाँ बैठ के लोग देख सकते हैं. सारे सेक्शंस बने हुए हैं, इस सेक्शंस में जितने भी कंट्रोलर होंगे वो बैठेंगे और अपना अपना जो भी सेक्शन होगा वो उसको मॉनिटर करेंगे.
0: અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારત અને ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે દંડનાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં 12 મેઘખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz. એક નાનકડા વિરામ બાદ સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.
3: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है.
4: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
5: ઓલા ચીમનની વાત સાંભળીને
6: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
5: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ. સમય થયો છે બરાબર 10 વાગ્યાનો. જી હા, અને આ સમય છે આપનો પસંદીદા કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગ માણવાનો. તો આજનો આ ફોન ઇન પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છે હેલો સુરત એફએમ સ્પીકિંગ, અને આજના ફોન ઇન પ્રોગ્રામની પ્રસ્તુતિ છે નૈના રાજપૂતની.

0: जी हाँ दोस्तों, आप तो जानी तो ने मानी तो मन पसंद फोन इन प्रोग्राम
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 सूरत एफएम।
0: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो?
2: हेलो सूरत एफएम स्पीकिंग
1: 101.1 सूरत एफएम।
3: हेलो सूरत एफएम।
4: जी सूरत एफएम स्पीकिंग।
3: हाँ गोभी बराठी जगदीश भाई पान वाला ना याद प्यार ने नमस्कार।
4: जी जगदीश भाई बोलो केम छो?
3: बस मजा तमे बड़ा परिवार साथे तमारे बधा माटे मारी शुभेच्छा छे। आकाशवाणी परिवार ने पण अने आकाशवाणी ना श्रोताओ ने भी शुभेच्छा मारी आपू छू।
4: अमारा तरफ थी पण तमने शुभेच्छाओ।
3: थैंक यू वेरी मच। आ वर्षे ચોમાસાએ ઓ ડગો કર્યો છે, લોકો ઘરમાં શેકાયા છે ને બફાયા છે, વરસાદની રાહ જોઈ છે અને પશુ પક્ષી પ્રાણીઓ કિસાન બધાની નજર આકાશ તરફ।
4: એકદમ સાચી વાત જગદીશભાઈ, પણ જુઓ વર્ષી રહ્યો છે વરસાદ, એની મોજ પ્રમાણે આવે અને જાય।
3: વરખારાની તું જેમ કે વરસો,
4: હા એમ પણ
3: પહેલા અમારા જમાનામાં છે ને વરસાદ એવો વરસતો હતો કે ઘર આંગણે પાણી ભરાતા ને બચપન ની વાત પણ યાદ આવે। અને એ જમાનામાં પેલું એક ગીત એવું હતું કે આવરે વરસાદ
4: ઘેબરિયો
3: વરસાદ ઉની ઉની રોટલી ને મોંઘવારી જો ઘટાડવી હોય ને ચોમાસું સારું જાય તો મોંઘવારી પર થોડી અસર,
4: અનાજ
3: પાણી પણ સારું પાકે, શાકભાજી ફલ ફલાદી સારું પાકે તો લોકોને સસ્તામાં થોડુંક મળે એમ।
4: જી સરળતાથી જીવન ગુજરાન ચાલે એનો મોટો આધાર વરસાદ પર છે।
3: ખરી વાત છે
4: જી।
3: હવે ગીત તો એ જમાનાનું અમારું રિમઝિમ કે બરસ,
4: જો એ પણ એ જ કહી છે તમને,
3: મારા વાઈફ પણ એ જ કહી છે રિમઝિમ ગીરે વરસાદ, મંજિલ નું ગીત જે છે ને એ મૂકી દેજો।
4: અચ્છા
3: અમિતાભ બચ્ચન ને એમાં કઈ બધા છે,
4: હા હા,
3: અને સારું પિક્ચર
4: જી જી જી જી જગદીશભાઈ, તો સાંભળી લઈએ તમારી પસંદગી પર આ ગીત, આવજો
3: આવજો।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: હેલો,
3: સુરત એફએમ।
2: હા જી, સુરત એફએમ સ્પીકિંગ।
3: નૈનાબેન
2: જી, તમે કોણ વાત કરો છો?
3: ભારતી બોલું, ભારતી કોસારથી।
2: કોસારથી ભારતી બેન, બોલો, ઘણા વખત પછી।
3: હા, હું તો ટાઈમ જ નહીં મળે પછી।
2: બહુ બિઝી ભારતી બેન તમે તો।
3: ના ના, ધાગા કટિંગ ને એટલું કામ અર્જન્ટ હોય ને એટલે પછી વાત જ નહીં થાય, કારણ કે તો ઉભારેલા એટલે પછી આપણે થોડું ઘણું દબાણમાં રહેવું પડે।
2: પણ પછી મને બહુ યાદ આવતી હતી, મેં કીધું ભારતી બેન કોલ નથી કરતા
3: હમણાં ઘણા વખત। આજે મેં તમને યાદ કરેલા, મેં કહ્યું નૈના બેન લાગશે કે તમે વિશાખા બેન, તેમાંથી ત્રણ માંથી એક।
2: એટલે બહુ દિલથી યાદ કરેલા એમ આજે?
3: ના, દિલથી યાદ કરું, તમને લગ્ન તો યાદ કર્યા જ કરું, સાવિત્રી છે તેમના માટે ગીત સાંભળો, મારા હસબન્ડ સાંભળાવું છે।
2: ઓહો હો હો, એટલે વડ સાવિત્રી વ્રત તમે કર્યું એટલે, પણ સાથે સાથે તમે ગીત સંભળાવીને પણ સરપ્રાઈઝ આપવા માંગો છો એમ?
3: હા, એ તો છે
2: ને, બહુ ખુશ થઈ જવાના ભાઈ તો ઘરે। ભાઈ સાથે બહુ સારું ટ્યુનિંગ છે તમારું।
3: હા, એ તો છે,
2: કામ પર રહીને પણ એમની ચિંતા કરો છો। ઠીક છે, ચાલો જલ્દીથી સાજા થઈ જશે એ તો, અને આ ડોક્ટરની દવા તો અસર કરશે જ, પણ જ્યારે એમને ખબર પડશે ને કે મારી ભારતીએ મારા માટે ગીત મુકાયું છે સુરત એફએમ પર, તો ભાઈ દવાનો ડબલ ડોઝ મળી જશે એમને। શું નામ છે એમનું?
3: જયંતિ।
2: શરમાઈ ગયા ભારતી બેન તો, જયંતિ બોલતા બોલતા તમારા ચહેરા પરની સ્માઈલ,
3: બીજું કઈ છે જ નથી એના સિવાય, બીજું કઈ છે?
2: બહુ સારી વાત છે, તમે આમ એકબીજા માટે આટલું બધું।
3: અંજલી
2: ના મેરેજ થઈ ગયા છે?
3: ના ના ના, આ તો એ તો કર્યા કરે, એમાં બે જણ વાત કર્યા કરે ને એફએમ સાંભળ્યા કરે મારી સાથે।
2: તમે અંજલી અને ત્રીજું સુરત એફએમ?
3: હા, એ તો છે।
2: હા હા, કયું ગીત સાંભળવું છે તમને જયંતિભાઈ માટે?
3: વર્ષાયત્રીનો કોઈ પણ મૂકી દેજો ને।
2: તો આવી રહ્યું છે મારી પસંદગી પર ભારતી બેન ના જયંતિભાઈ માટે આ ગીત।
3: સારું સારું, થેન્ક યુ,
2: આવજો, અને બહુ ચિંતા ના કરતા, સારું થઈ જશે એમને।
3: હા હા।

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
3: સમજ ગયા.
4: જી કોણ વાત? જી ગુડ
5: મોર્નિંગ,
4: સુરત એફએમ સ્પીકિંગ. તમારો અવાજ બરાબર નથી આવી રહ્યો.
5: હા હા, ચાલો રાખજો.
4: હા જી, કોણ વાત કરો છો?
5: હા સાદેશ બોલો, સુરત એફએમ બોલો. વાડી ફરિયારી ફોન કરો.
4: વાડી ફળિયાના અમારા બહુ બધા લિસનર છે. આજની તમારી સવાર કેવી છે?
5: બસ મજામાં.
4: રવિવારે કોઈ રમત રમવા જાવ છો કે નહીં ક્યાંક આયોજન?
5: હા, અમે ક્રિકેટ રમીએ, રોડ ઉપર રમીએ.
4: જગ્યા નથી આજુબાજુમાં ક્યાંક આમ નાનું મેદાન?
5: ના, મેદાન તો નથી.
4: પણ અત્યારે તો બોક્સ ક્રિકેટ નો પણ બહુ ક્રેઝ ચાલે બાળકોમાં.
5: હા હા, ચાલે છે
4: ને. રાત્રે જાય પાછા રમવા? સેટરડે નાઈટ હોય એટલે તો પછી રાત્રે 2-3 વાગ્યા સુધી તો મેચ જ રમે બધા.
5: રમીએ જ છે ને, અમે બી રમીએ.
4: તો શનિવાર છે આજે, તો તમારો પ્રોગ્રામ ફિક્સ
5: રાત્રે 1-2 વાગે જાય.
4: ચાલો સરસ. સતીશભાઈ,
5: દોસ્તાનું નામ દેવું તમારે?
4: જી જી બોલો.
5: પ્રવીણભાઈ છે, દમુભાઈ છે, નવીન કાકા છે, દીતી કાકા છે, ફિરોજભાઈ છે.
4: બરાબર.
5: ગીત સંભળાવ.
4: તમે બધા ક્યારે ભેગા મળો છો? આ બધા નામ લીધા એ બધા?
5: અમે અત્યારે છે ને હીરામાં કામ કરીએ છીએ, સાથે જ છે.
4: અચ્છા અચ્છા, સાથે કામ કરો છો બધા. અને આ વાત સાથે જ હવે કયું ગીત સાંભળ્યો સતીશભાઈ? વાહ ભાઈ વાહ, હિમેશ રેશમિયા. ચાલો સરસ. ચાલો, ખુબ સરસ ગીત શોધીને લઈવા સતીશભાઈ તમે. મજા મારે જો. હા સતીશભાઈ, મજા કરો. હા બોલો. જી આપો.
6: હેલો, સુરત એફએમ.
4: હા જી, સુરત એફએમ.
6: હું પ્રવીણ બોલું. પ્રવીણ
4: બોલો, કેમ છો? હા હા સરસ. તમારા નામ લીધા ને સતીશભાઈ એ બધાના?
6: હા હા લીધા
4: ને. સતીશભાઈ એ બહુ સરસ ગીતની ફરમાઈશ પણ કરી.
6: હા હા, જોબ કરીએ છીએ.
4: તો ચાલો આ ગીત સાંભળતા સાંભળતા બધા ગાવા માંડજો.
6: હા હા, અમે ગાઈશું. તમે
4: ઓકે, સંભળાવી દઉં આપને. આવજો પ્રવીણભાઈ.
6: હા આવજો.
4: સાંભળતા રહેજો સુરત એફએમ.
6: હા.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 02612236209
1: 0261-2236-209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: હેલો,
1: હેલો,
0: ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ.
0: જી, કોણ વાત કરો છો?
1: હું નર્મદા જિલ્લાના કેવડિયા કોઠી ગામથી વેચાભાઈ બોલું, સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળું.
0: અચ્છા, એટલે કેવડિયાની નજીક છે તમારું ગામ?
1: હા હા, કેવડિયા. તમે કોણ બોલો બેન?
0: જી, નૈના વાત કરું છું, વેચાભાઈ.
1: હા બેન, તમારો અવાજ તો સાંભળ્યો છે, પણ વાત તમારી જોડે પહેલી વાર કરું.
0: જી જી જી જી, બોલો, શું હાલચાલ?
1: બસ બેન, હું બંને આંખથી બ્લાઇન્ડ છું, દેખાતું નથી.
0: તો તમારી પ્રવૃત્તિ શું છે?
1: મારી પ્રવૃત્તિ છે, હું દરવાની ઘંટી ચલાવું છું.
0: તમે તો કામ કરો છો સરસ.
1: વલસાડ જિલ્લામાં તાલીમ કરેલી, એમાંથી મને મળેલી છે.
0: જી, ત્યાં છે વલસાડમાં આવું કેન્દ્ર?
1: હા, આવું કેન્દ્ર છે, ત્યાં બ્લાઇન્ડોને તાલીમ કરાવી, ખેતીવાડીનું શિક્ષણ આપી અને એમનું પુનર્વસન કરવામાં આવે છે એમના કુટુંબી જોડે.
0: કોઈના પર આપણે પરાવલંબી જીવન જીવવા કરતા આપણે પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવવા કેળવાઈએ એમ.
1: હા હા હા,
0: સરસ. વેચાભાઈ, મોબાઈલ ને બધું પણ સરસ તમારી રીતે બધું કરી લો છો ને ઓપરેટ?
1: હા બેન, હું મોબાઈલ પણ જાતે ચલાવું છું, ગમે ત્યાં આવ જાવ કરી શકું છું.
0: જી, એટલે જોવામાં ભલે તકલીફ છે, પણ સાંભળીને તો ઘણું બધું શીખી શકાય અને જાણી શકાય છે.
1: જાણી શકાય. હા બેન.
0: જી, બોલો, બાકી બીજું તબિયત સારી ને તમારી?
1: બસ, બાકી બીજું તબિયત બધું સારું છે બેન.
0: જી, કયું ગીત સાંભળવું છે આજે તમને?
1: આજે તેનું નામ છે રાજા હિન્દુસ્તાની અને ગીતના શબ્દ છે કિતના પ્યારા તુજે રબ ને બનાયા જી કરે દેખ.
0: ફિલ્મો તમે આમ સાંભળીને સમજવાનો પ્રયત્ન કરો છો કે પછી નથી જ જોતા?
1: હા બેન, અભિનેતા અભિનેત્રી ને બધાને ઓળખું છું બેન અવાજ થી.
0: હા, એટલે ડાયલોગ સાંભળીને પણ પિક્ચર ને માણી લો છો તમે?
1: હા હા હા.
0: વેચાભાઈ, બહુ ગમ્યું મને. તમે ઘણી બધી રીતે પ્રવૃત્તિશીલ રહો છો, એટલે તમને તકલીફ છે એને તમે તમારા જીવનના રૂટીનમાં આડે નથી આવવા દેતા. ખુબ સરસ. હા વેચાભાઈ, મને બહુ સારું લાગ્યું આપની સાથે વાત કરીને. અને હવે સાંભળીએ આપની પસંદગીનું આ ગીત. આવજો અને સાંભળતા રહેજો સુરત FM.
1: હા હા.

0: जोकर
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: હેલો
4: જી, ગુડ મોર્નિંગ.
3: ગુડ મોર્નિંગ સિરિયા બેન,
4: કેમ છો?
3: હા, મજા. તમે કેમ છો?
4: એકદમ ફાઇન. તમે વાત કરો એટલે અમને તો મજા જ પડે. કામકાજ કેવું ચાલે છે?
3: કામકાજ ચાલે છે.
4: બરાબર. તો ક્યાંક જઈ આવ્યા કે નહીં હમણાં?
3: ક્યાં જઈએ? નહીં મેડમ,
4: નથી ગયા.
3: ના,
4: ઘરે ને ઘરે જ છો?
3: ઘરે ને ઘરે.
4: તો પછી ક્યાંક જવાની ઈચ્છા થાય છે?
3: ઈચ્છા થાય છે, પણ આ જમવાનું
4: કોણ બનાવે? બરાબર, શીખવી દો તમે.
3: તકલીફ એની પડે.
4: અચ્છા, કોઈક બીજું નથી તમારી જવાબદારી સચવવા વાળું?
3: ના ના.
4: જી, ક્યાંથી વાત કરો છો?
3: પાટણ થી.
4: વાહ ભાઈ વાહ, પાટણ થી પટોળા મોઘા લાવજો.
3: ઘરે ખેતી નું કામ કરીએ મેડમ.
4: અચ્છા, ઘરે થી તમારા હસબન્ડ પણ ખેતી સાચવે છે?
3: હા, બધાય.
4: હા જી, કોણ કોણ છે પરિવારમાં?
3: પરિવારમાં બે દીકરા છે, બે દીકરીઓ છે.
4: ખેતરે આવ્યા છો? કપાસ નો પાક કેટલા સમય પછી તૈયાર થઈ જાય?
3: આપડે દિવાળી પર આવી જાય. કોણ?
4: ચાલો, એટલે રોકડીયો પાક વાવ્યો છે તમે?
3: દિવાળી પર આવી જાય રોકડી.
4: પણ પછી કપાસ નીકળે પછી એને વણવાની મજૂરી પણ ઘણી આપવી પડતી હોય છે ને?
3: ઘણી આપવી પડે, સાચી વાત.
4: કે ઘરે જ વણી લો છો?
3: બરાબર
4: છે.
3: તો મેડમ, કયું
4: જી, કયું ગીત સાંભળવું છે બોલો?
3: પાયલિયા વાળી રી.
4: સરસ, તમને શોખ ખરો પાયલ પહેરવાનો? તે ઘૂઘરી વાળી પહેરો કે આમ ઘૂઘરી વગરની?
3: ઘૂઘરી વગરની.
4: અચ્છા, બાકી ઘૂઘરી વાળી અવાજ કરે એટલે ખબર પડી જાય ઘરમાં કે આવે છે એમ. ચાલો, સરસ સિરિયાબેન. તો સરસ, તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, કામ કરતા રહો અને સાંભળતા રહો સુરત એફએમ.
3: આવજો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz. Surat FM.
2: हेलो
3: हेलो गुड मॉर्निंग
2: गुड मॉर्निंग
3: जी कौन बात करो छो
2: मुकेश भाई बात है ना
3: जी मुकेश भाई शू करो छो अत्यारे आवाज आवे छे ने आसपास मा
2: सब्जी मार्केट मा आवला छे साइड पर उभेलो छे
3: તમારે માર્કેટ ક્યાં ભરાય છે બાટેના
2: અમારા બાટેના માં તો નહીં તમે અમારા જૂના ઘર પર છે વાડી ફળિયા ગેટ પર
3: અચ્છા એટલે કેટલું દૂર છે બાટેના થી વાડી ફળિયા
2: 3 કિલોમીટર 3-4 કિલોમીટર થાય
3: ઠીક ત્યાંથી શાકભાજી લેવા અહીંયા આવો એમ ને
2: મંદિરે જઈએ ને બરીપુરી માતા ને બધું
3: એટલે રહેવાનું તમારે ક્યાં વાડી ફળિયા કે બાટેના
2: બાટેના
3: અચ્છા અને અહીંયા વાડી ફળિયા તમે શાકભાજી ખરીદવા આવો કે મંદિરે આવો છો તો બીજું કામ પણ પતાવતા જાઓ એટલે એક કામ માં બે કામ પતાવવાના એમ ને બોલો બીજું શું ચાલે
2: બસ કઈ નઈ શાંતિ મેઘરાજા સાંભળતા નથી ને ફોન ચાલુ છે તમારા જેમ ફોન બહુ બીઝી છે એમ
3: અચ્છા લાઈન બીઝી છે મેઘરાજા હા તો એમણે એમ કીધું કે ભાઈ મુકેશભાઈ કઈક મારા માટે ગીત નથી વગાડતા ને કે સુરત FM પર એટલે નથી આવું એમ કે મારે
2: વિનોદ ખન્ના ને પેલી સી દેવલ ગાન છે લગી આય સાવર મે વિનોદ ખન્ના ને પેલી સી દેવલ છે ને
3: ચાંદની પિક્ચર નું
2: આ
3: ગીત સાંભળો ત્યારે તમને કોણ યાદ આવે
2: કોઈ નહીં
3: અચ્છા મને કે શ્રીદેવી યાદ આવે તમને
2: શ્રીદેવી યાદ આવતી હતી પેલે જૂનામાં હવે અત્યારે માધુરી છે ને હાથે
3: અચ્છા એટલે હવે શ્રીદેવી ની જગ્યાએ માધુરી લઈ લીધી એમ પછી માધુરી પછી કોનો નંબર આવશે ખબર નહીં
2: કોઈનો નહીં
3: કોઈનો જ નહીં ઓહો ફોર એવર માધુરી
2: ઘરમાં ભરેલી છે માધુરી ને પાછી
3: હા એ જ કહું છું તમારા માધુરી દીક્ષિત નું નામ શું છે
2: નહીં ના
3: સરસ સરસ સાંભળીએ આ ગીત આપની પસંદગી પર
2: થેન્ક યુ મેડમ

0: हेलो,
1: हेलो सूरत एफएम
0: सूरत एफएम स्पीकिंग।
1: ना बेदम,
0: हाँ जी,
1: अपने प्यासा साहब नु गाय नंबर हो जाए अपने तेरा साठ तो मुझे क्या कमी है
0: जी। मेल वॉइस माँ के फीमेल वॉइस माँ?
1: जितेंद्र नु।
0: ये जी जी, कौन बात करो छो?
1: इस्माइल भाई उन पाटिया थे। हाँ वांदरा तमार साथ बिजी वार वाट थे।
0: हाँ जी, हाँ जी, इस्माइल भाई याद छे मने पण।
1: हाँ
0: बोलो
1: मजा
0: केव।
1: मारे एक बार कोली कोली पिक्चर नु गाया नंबर तो खबर है
0: हाँ,
1: पकड़ा है
0: ને હમણાં પણ
1: તમારા સાથે બીજી વાર
0: જી, હમણાં તાજિયા પણ ગયા ને?
1: હા તાજિયામાં જઈ ને આવ્યા ને પતી ગયું, બાર ચાંદ થઈ ગયા મારા ઇસ્લામ ના હિસાબે।
0: જી જી,
1: તમારા હિસાબમાં બધા મજામાં ને?
0: હા જી, ઇસ્માઇલ ભાઈ તમે ઘરે બધા મજામાં છો?
1: હા મજામાં છે, અત્યારે બધા પિયર ગયેલા છે બહુ લોકો।
0: તમે એકલા જ છો એમ?
1: હા એકલા જ છે।
0: મિયા બીબી એકલા છો?
1: હા મિયા બીબી એકલા છે, એ ઉપર જે કામમાં છે।
0: એ નથી જતા એમના પિયર?
1: જાય ને આજે સાંજે જશે એમ।
0: અચ્છા, ત્યાં જ છે, નજીકમાં છે કે દૂર છે?
1: આપણે કમેલા બાજુ
0: નવરા ના થયેલા કેવાય, તમારે તો બીજા ચાર નાના બચ્ચાઓને એ લોકોનું ધ્યાન રાખવાનું, સાચવવાનું।
1: હા બચ્ચા મારા બચ્ચા રમાડવા પણ અમે આવું ને ઘરે રાત્રે દાદા કઈ
0: લાવ્યા
1: મને તો એમ જ કે દાદા કામ પણ ના જાય,
0: બાળપણ એમની સાથે આપણને યાદ આવી જાય આપણા બાળકોનું।
1: હા તો મારી 57 હશે ઉંમર, તો કામ કરું એમ।
0: સારી વાત છે ને, એક્ટિવ રહીએ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે એમ।
1: હા ફર્સ્ટ ક્લાસ રહે
0: જી। ઇસ્માઇલ ભાઈ તો આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત।
1: હા આવજો,
0: આવજો।

0: हेलो
1: हेलो।
0: जी, कौन बात करो?
1: सूरत किरीट दवे चौटा बाजार।
0: किरीट भाई,
1: हाँ
0: तो रविवार रविवारे माहौल केवो हो छे चौटा बाजार नो?
1: चौटा बाजार रविवार એટલે જન્માષ્ટમી જેવો પણ
0: બહુ ભીડ હોય,
1: શ્રાવણ મહિનો, દિવાળી।
0: બરાબર, કિરીટ ભાઈ શું કામકાજ આપનું?
1: મિની રેસ્ટોરન્ટ છે।
0: અચ્છા, ને રહેવાનું પણ ત્યાં છે તમારું ઘર?
1: પાછળ પાછળ,
0: બસ નજીકમાં જ નહીં?
1: ચૌટા બજાર ની પાછળ મોટા મંદિર આવેલું છે, એની બાજુમાં ગાંધી ચોક છે, ત્યાં અમારું રેસિડન્ટ।
0: કેટલા વર્ષોથી છે તમારું ત્યાં?
1: 12 એક પેઢી થાય।
0: કેટલા વર્ષોથી ત્યાં? ને ત્યાં બિઝનેસ છે તમારો?
1: હા જી, એટલે આ ચોથી વખત નો બિઝનેસ બદલાયો છે।
0: હા, અચ્છા અચ્છા, બોલો બીજું બાકી બધું મજામાં ઘરે, ફેમિલી પરિવાર?
1: હા, બસ બધા બધા।
0: તો જણાવો હવે કયું ગીત સાંભળવું છે આજે તમને?
1: પ્રદીપજી નું છે।
0: પ્રદીપજી નું કોઈ પણ સંભળાવું તમને? ભજન છે એમના, ફિલ્મી ભજનો છે। કઈ ફિલ્મ છે તમને ખ્યાલ છે?
1: એ ખ્યાલ નથી।
0: હા, ગીત ના બોલ ખબર?
1: આદમી બડા લફંગા હે એવું કઈ।
0: અચ્છા,
1: ઓકે, થેન્ક્સ ફોર યોર કાઇન્ડ કોઓપરેશન।
0: ઓકે, વેલકમ, આવી રીતે સાંભળતા રહેજો સુરત FM।

0: સો ફ્રેન્ડ્સ, માણી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ, અને આવો હવે જાણી લઈએ આજના કાર્યક્રમમાં માણેલા ગીતોની સોંગ્સ ડિટેલ. મંઝિલ ફિલ્મના ગીત સાથે કાર્યક્રમની શરૂઆતમાં ગીત માણ્યું કિશોર કુમારના અવાજમાં, ગીત રચના યોગેશ, સંગીત આર ડી બર્મનનું. ત્યારબાદ બીજું ગીત ગોડ ટુ સી ગ્રેટ હો ફિલ્મથી, સ્વર ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના, ગીત રચના દેવેન શુક્લા, સંગીત સાજીદ વાજીદનું. ધ એક્સપોઝ ફિલ્મથી ત્રીજું ગીત હિમેશ રેશમિયા અને યોયો હનીસિંગના અવાજમાં, ગીત રચના સમીર, સંગીત હિમેશ રેશમિયાનું. ત્યારબાદ ચોથું ગીત રાજા હિન્દુસ્તાની ફિલ્મથી, સ્વર ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના, ગીત રચના સમીર, સંગીત નદીમ શ્રવણનું. પાંચમું ગીત દીવાના ફિલ્મથી કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાથીદારોના અવાજમાં, ફરી ગીત રચના સમીર અને સંગીત પણ નદીમ શ્રવણનું. ત્યારબાદ છઠ્ઠું ગીત ચાંદની ફિલ્મથી, સ્વર સુરેશ વાડકર અને અનુપમા દેશપાંડેના, ગીત રચના આનંદ બક્ષી, સંગીત શિવ હરી. ત્યારબાદ સાતમું ગીત પ્યાસા સાવન ફિલ્મથી કમલેશ અવસ્થીના સ્વરમાં, ગીત રચના સંતોષ આનંદ, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાનું. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, નાસ્તિક ફિલ્મથી ગીત પ્રદીપના અવાજમાં, ગીત રચના પ્રદીપ, સંગીત સી રામચંદ્રન. તો બસ આમ જ ટ્યુન રહો ઓનલી ઓન 101.1 મેગાહર્ટઝ આકાશવાણી સુરત FM ને સંગ, અને સાંભળતા રહો આપની પસંદગીના કાર્યક્રમોને. આપનો દિવસ શુભ રહે.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ. પ્રસ્તુતિ હતી નૈના રાજપૂતની. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટઝ. સમય થયો છે 11 વાગ્યાનો અને કાર્યક્રમ સુરતી સિઝલરનો. એક સરસ મજાની વાત સાથે કરીએ શરૂઆત સુરતી સિઝલરની. જી હા, અને એ પણ બહુ જ પ્રસંગોચિત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. આ માત્ર શબ્દો નથી, એક સમગ્ર જીવનને બદલી નાખવાનો મંત્ર છે. આજે છે 4 જુલાઈ, એક એવી તારીખ જે વિશ્વ ઇતિહાસમાં અનેક કારણોસર મહત્વ ધરાવે છે, પરંતુ ભારત માટે આ દિવસનું એક વિશેષ મહત્વ પણ છે. આજે યુગ પુરુષ, મહાન વિચારક અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીનો નિર્વાણ દિવસ છે. માત્ર 39 વર્ષના ટૂંકા જીવનમાં તેમણે જે કાર્ય કર્યું તે અનેક જન્મોનું કાર્ય ગણાય. તેમણે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ, વેદાંત અને માનવતાનો પરિચય કરાવ્યો. 1893 અમેરિકાના શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જ્યારે તેમણે પોતાના વક્તવ્યની શરૂઆત સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા શબ્દોથી કરી, ત્યારે સમગ્ર સભામંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. એ માત્ર સંબોધન નહોતું, પરંતુ સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિના વસુદૈવ કુટુંબકમના સંદેશનો પરિચય હતો. વિવેકાનંદ સ્વામી હંમેશા કહેતા, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. તેમના વિચારોમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ, સેવા, શિક્ષણ અને ચારિત્ર નિર્માણને સર્વોચ્ચ સ્થાન મળ્યું. તેઓ માનતા કે યુવાનો જ દેશનું ભવિષ્ય છે, અને એક જાગૃત યુવા આખા રાષ્ટ્રનું ભાગ્ય બદલી શકે છે. તો ચાલો આજે તેમના નિર્વાણ દિવસે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે આત્મવિશ્વાસ, સત્ય, સેવા અને રાષ્ટ્રપ્રેમના તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા આપણે પ્રયત્ન કરીશું, અને સ્વામી વિવેકાનંદજીને તેમના નિર્વાણ દિવસે કોટી કોટી વંદન સાથે ચાલો આજે એમના આદર્શને જીવતા શીખીએ. સુરતી સિઝલરમાં આ સંદેશ અને આ સ્મૃતિ સાથે ચાલો સાંભળીએ આ ગીત ઝૂમ બરાબર ઝૂમ ફિલ્મથી. રાહત ફતેહ અલી ખાન અને મહાલક્ષ્મી અય્યરનો સ્વર, સંગીત શંકર હેશાન લોયનું અને શબ્દો ગુલઝારના.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: સુરત એફએમ।
1: શ્રોતા મિત્રો, આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એવા સરસ મજાના વરસાદની શરૂઆત તો થઈ જ ગઈ છે। કેમ? વાદળ ગાજે, વીજળી ચમકે, ધરતી ઓળે હરિયાળી સાલ, વરસાદના દરેક ટીપામાં કુદરત લખે જીવનનો કમાલ। જી હા, ધરતી પર જ્યારે વરસાદનું પહેલું ટીપું પડે છે ત્યારે માત્ર માટી જ નહીં, આપણું મન પણ મહેકી ઉઠે છે। ઉનાળાની આકરી ગરમી પછી વરસતા વરસાદના ટીપા જાણે કુદરતનો પ્રેમ ભર્યો સંદેશો લઈને આવે છે। કોઈ માટે વરસાદ ગરમા ગરમ ભજીયા અને ચાની મજા છે, તો કોઈ માટે કાગળની હોળી છે, તો કોઈ માટે ખેતરમાં લહેરાતી આશા છે। વરસાદ માત્ર પાણી નથી, એ જીવન છે, હરિયાળી છે, સંગીત છે અને નવી શરૂઆતનો ઉત્સવ છે। ચાલો આ જ ઉત્સવને આપણે માણતા રહીએ આ સરસ મજાના ગીત સાથે। ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મથી આવી રહ્યું છે, સુખવિંદર સિંહ અને સુનિધિ ચૌહાણના સ્વરમાં ગીત, વિકી પ્રસાદનું સંગીત છે અને શબ્દો છે સિદ્ધાર્થ ગરિમાના।

0: प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: भारत ना माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन अने माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना अविरत प्रयासों ना परिणामे आजे सानंद धोलेरा अने आपना डायमंड हब सूरत ने सेमीकंडक्टर क्रांति मा आवरी लेने गुजरात भारत नु सिलिकॉन स्टेट अने सेमीकंडक्टर हब बनी चुक्यु छे। चरखा थी चिप सुधीनी आ यात्रा ने गतिशील बनावतो वधु एक नवो आयाम एटले सानंद मा निर्मित मेगा ओसेट फेसिलिटी। आ प्रोजेक्ट ऑटोमोटिव अने एआई युग ने गति आपवानी साथे हजारों युवानों माटे हाईटेक रोजगारी नी नवी तको सर्जशे। भारत ना सेमीकंडक्टर क्लस्टर तरीके गुजरात ने मजबूत करता आ चौथा प्लांट नू 4 जुलाई 2026 ना रोज माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना वरद हस्ते उद्घाटन थशे। मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड।
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: Fantastic fun for family.
5: 101.1 MHz Surat FM।
6: મિત્રો, આપણે વાત કરતા હતા વરસાદની। જી હા, ઝરમર ઝરમર વરસે મે હરખે ધરતી હરખે ગામ, રમત હાસ્ય અને પ્રેમથી જીવન બને સુખનું ધામ। વરસાદ એટલે માત્ર ઋતુ નહીં, પરંતુ બાળપણને ફરીથી જીવવાનો મોકો છે। વરસાદના પ્રથમ ટીપા પડતા જ મન જાણે કહે, ચાલો થોડું જીવીએ, થોડું રમીએ। વાત સાચી કે નહીં? એક સમય હતો જ્યારે વરસાદ પડતા જ બાળકો ઘરની બહાર દોડી જતા, કાગળની હોડી બનાવીને વહેતા પાણીમાં તરાવવાની મજા, કાદવમાં દોડવાની મસ્તી, વરસાદમાં ક્રિકેટ રમવાની મજા, ફૂટબોલની ધમાલ, કબડ્ડી, ખોખો કે પછી મિત્રો સાથે વરસાદમાં અંતાક્ષરી રમવાનો આનંદ, આ બધું આજે પણ યાદ આવે તો ચહેરા ઉપર કેવું સ્મિત આવી જાય, ખરું કે નહીં? મિત્રો, રમત માત્ર સમય પસાર કરવાનું સાધન નથી, રમત એટલે જીવનનો ઉત્સવ। રમત આપણને જીતનો આનંદ શીખવે તો હારને સ્વીકારી ફરી ઊભા થવાની હિંમત પણ આપે છે। ટીમવર્ક, મિત્રતા, શિસ્ત, સહનશીલતા અને આત્મવિશ્વાસ એવા અમૂલ્ય ગુણો રમતમાં જ વિકસે છે। અને એક બાજુ વરસાદ અને સાથે રમત, તો કહેવાય કે રમતમાં હાસ્ય, રમતમાં પ્રેમ, રમતમાં જીવનનો સાર, હસતા રમતા જીવીએ મિત્રો, એ જ જીવનનો સાચો તહેવાર। તો ચાલો આ વરસાદમાં માત્ર ભીંજાય જ નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે રમીએ, હસીએ, રાતો બનાવીએ અને જીવનના દરેક પળને ઉત્સવની જેમ ઉજવીએ। અને સાંભળીએ સુરતી સિઝલરનું સરસ મજાનું બંધન ફિલ્મથી આવી રહેલું આ ગીત, ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં, સંગીત આનંદરાજ આનંદનું અને શબ્દો ભૈરવ અરુણના।

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: પપ્પા, આપો 3,000.
2: કેમ ભાઈ?
1: મારી પોકેટ મની.
2: અરે, હમણાં ફક્ત 2,000 કેશ છે.
1: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
2: હે
1: હે નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
2: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1,000 લઈ જા.
1: તમારો મોબાઈલ આવો.
2: લે લે.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
5: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી. ભારત કા ગમ એક્સપર્ટ.
6: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી. 101.1 MHz.
7: શ્રોતા મિત્રો, વરસાદની વાત નીકળે અને આપણે સુરતીઓ ભોજનની વાત ના કરીએ એ તો કેમ ચાલે. વરસે મેઘ તો મન મલકે, ચાની સુગંધ મહેકી જાય, સ્વાદની સાથે સાવચેતી રાખો તો વરસાદ સાચો માણી જવાય. વરસાદની મોસમ આવે એટલે મનમાં સૌથી પહેલું શું યાદ આવે? ગરમા ગરમ ચા, કરકરા ભજીયા, મકાઈનો ડોડો, ગરમ વટાણા અને પરિવાર મિત્રો સાથે મોજ મસ્તી. જી હા, વરસાદ અને ગરમ નાસ્તાનો સંબંધ તો વર્ષોથી ચાલ્યો આવે છે. એમાં પણ આપણે સુરતીઓ માટે તો બહાર ઝરમર વરસાદ વરસતો હોય અને હાથમાં ગરમ ચાનો કપ હોય તો એક ક્ષણ જ જીવનની એક નાનકડી ઉજવણી બની જાય છે. પણ મિત્રો, સ્વાદ એટલો જરૂરી છે, એટલું જ જરૂરી છે સ્વાસ્થ્ય. કારણ કે વરસાદની ઋતુમાં ભેજ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે, તેથી બહાર ખુલ્લામાં મળતો નાસ્તો ખાવાનું ટાળવું જોઈએ. બને ત્યાં સુધી ગરમ અને તાજું ભોજન જ લેવું જોઈએ. લીલા શાકભાજી અને ઋતુગત ફળો સારી રીતે ધોઈને પૂરતું ઉકાળેલું અને શુદ્ધ પાણી જ પીવું જોઈએ. વરસાદની મજા ત્યારે જ સાચી લાગે જ્યારે શરીર પણ તંદુરસ્ત રહે. યાદ રાખજો, સ્વાદ જીભને ગમે છે પણ સંતુલિત આહાર આખા શરીરને ગમે છે. તો ચાલો આ વરસાદની મોસમમાં ભજીયા પણ ખાઈએ, ચાની ચુસ્કી પણ માણીએ, પણ સાથે પૌષ્ટિક સૂપ, ગરમ ખીચડી, દાળ, તાજા ફળ અને સંતુલિત આહારને પણ આપણા થાળીમાં સ્થાન આપીએ. આનંદથી ખાઈએ, સમજદારીથી જીવીએ, સ્વસ્થ શરીર સાથે વરસાદને દિલથી માણીએ અને અત્યારે તો માણીએ મોહબ્બતે ફિલ્મથી આ ગીત, લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં, જતીન લલિતનું સંગીત અને શબ્દો આનંદ બક્ષીના.

સરોફ સરદાર ટુ ફિલ્મથી વિશાલ મિશ્રાના સ્વરમાં ગીત આપ સાંભળી રહ્યા હતા. સંગીત અને શબ્દો હતા જાનીના.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर। सोमवार थी शुक्रवार सांजे
1: 6:05
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध। તમારી વાતો તમારા અવાજમાં
0: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
2: હોવ બહાર કે ઘરમાં
0: રહેશે સુરત એફએમ તમારા દિલમાં।
2: કોલ કરો
0: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
2: 02612236209
0: 0261 2236209 પર।
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.1
4: શ્રોતા મિત્રો, આપણે વરસાદના આનંદ અને સાવચેતીની કેટલીય વાત કરી, પણ એ તો ખરેખર અનુભવનો જ વિષય છે। જેટલો અનુભવ એટલી મજા, અને ક્યાંક એવો અનુભવ થાય કે હવે અહીંયા ચેતવાનું છે તો આપણે ચોક્કસ ચેતી પણ જઈએ છીએ। પણ અંતે એક વાત કરવાની, દયા પ્રેમ અને કરુણાનો જ્યાં વહે છે ઝરણું, ત્યાં જ સાચા અર્થમાં વસે છે માનવતાનો વસંત। વરસાદની ઝરમર આપણને તો આનંદ આપે છે, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ જ વરસાદમાં કેટલાય નિસહાય પશુ પક્ષીઓ ખોરાક અને આશ્રય માટે ભટકતા હોય છે? આપણે તો ગરમ ઘરમાં બેસીને ચાની ચુસ્કી માણીએ છીએ, પરંતુ ખુલ્લા આકાશ નીચે રહેતા પક્ષીઓ અને રસ્તા પર નિર્ભય પ્રાણીઓ, વરસાદનો દરેક દિવસ એમના માટે પડકાર બની જાય છે। મિત્રો, માનવતા માત્ર માણસ સુધી સીમિત નથી, દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી એ જ સાચી માનવતા છે। જો શક્ય હોય તો ઘરની બારી, અગાસી કે બગીચામાં પક્ષીઓ માટે થોડા દાણા મૂકીએ। વરસાદમાં ભીંજાયેલા શ્વાન, ગાય કે અન્ય નિરાધાર પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ થોડો સમય આશરો આપીએ, અથવા તેમને ખોરાક આપવાનો નાનકડો પ્રયાસ કરીએ। મૂંગા જીવની આંખોમાં પણ લાગણીઓનો હોય છે વાસ, પ્રેમનો એક દાણો આપો એ જ માનવતાનો સાચો શ્વાસ। ચાલો મિત્રો, આ વરસાદી ઋતુમાં પશુ પક્ષીઓને પણ જીવવાનો સહારો આપીએ, કારણ કે જ્યાં કરુણા છે ત્યાં સાચી સંસ્કૃતિ છે અને ત્યાં જ માનવતા છે, તો ત્યાં જ સાચો ઉત્સવ પણ આપણે ઉજવીએ, અને આ વરસાદ ઋતુ આનંદ, ઉમંગ, કરુણા, સેવા સાથે આપણે સૌ સાવચેતી રાખી અને મજા કરીએ। મજા કરીએ સુરતી સિઝલરના આ સરસ મજાના ગીત સાથે આવી રહ્યું છે આપ સૌ માટે સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મથી આ ગીત, સનમપુરી અને નીતિ મોહનના સ્વરમાં। સંગીત છે વિશાલ શેખરનું અને શબ્દો છે અન્વિતા દત્તના।

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે સુરતી સિઝલર કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz, અને પ્રથમ પ્રસારણ સભા પણ અહીં પૂર્ણ થાય છે. સમય થવા જઈ રહ્યો છે બરાબર 12 વાગ્યાનો. બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ.
1: देश की सुरीली धड़कन 12 बजने वाले हैं. थोड़ी ही देर में आप सुनेंगे दोपहर समाचार हमारी दिल्ली केंद्र से.

0: કોસર છે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
3: શરૂઆત મેં આપ સુનવા રહી હૈ આવાજ લતા મંગેશકર કી, પંડિત ભરત વ્યાસ કી બોલ ઓર વસંત દેસાઈ કા સંગીત.

0: इस दो गाने के साथ ही आज का यादों की महफिल कार्यक्रम अब समाप्त होता है। इस कार्यक्रम में आज हमने पंडित भरत व्यास को याद किया था।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
5: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ।
6: હા, સુરત એફએમ,
5: કોણ બોલો?
6: હા મેડમ, હું એક વેપારી બોલું છું।
5: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
6: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી।
5: ચલવો નહીં, ધમધમાત દોડાવો આપના વેપારને।

0: અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
1: બહુત અચ્છે હૈ હમારે એ કાર્યક્રમ સુનને કે લિયે બેતાબ હૈ હૈ ના બેકરાર હૈ હૈ ના. ચલિયે તો આજ કા યે કાર્યક્રમ આપ સભી કે લિયે ખાસ તૌર સે વો શ્રોતા જો થોડા સા ગહેરાઈ મે જાકર સંગીત કો પસંદ કરતે હૈ, જહાં ઉન્હે લગતા હૈ કે ગઝલ સુની જાય, હૈ ના લગતા હૈ ના કભી કભી કે આજ ધૂમ ધડાકે સે અલગ હટકર કુછ ગઝલો કા રસા સ્વાદન કિયા જાય. જિંદગી મે બહોત બાર હમ જબ ગમગીન હોતે હૈ, દુખી હોતે હૈ, યા બહોત ધૈર્ય ઓર ગંભીરતા સે જીવન બિતા રહે હોતે હૈ, તો હમ ગઝલો કો બહોત પસંદ ભી કરતે હૈ. ઓર હમારે કુછ શ્રોતા તો ગઝલો કો હી પસંદ કરતે હૈ, લેકિન હા હમારે કઈ શ્રોતા એસે ભી હૈ જો હર તરહ કા સંગીત પસંદ કરતે હૈ. તો હમ તો હમારે સભી શ્રોતાઓ કા ખ્યાલ રખતે હૈ કે કુછ શ્રોતા જો આજ ગઝલેં સુનના ચાહતે હૈ, તો ચલિયે ઉનકે લિયે કુછ ગઝલ લેકર હમ આતે હૈ. તો યે જો ગઝલેં હૈ ફિલ્મી ગઝલેં હૈ, જો વિશેષ રૂપ સે બોલીવુડ કે સંગીત ઓર ફિલ્મો કે લિયે લિખી જાતી હૈ. ઓર દોસ્તો યે શાસ્ત્રીય ગઝલો કી છંદ તુકબંદી ઓર ભાવ કો બનાએ રખતી હૈ, લેકિન ઇન્હે ફિલ્મો કે કહાની ઓર મૂડ કે અનુસાર થોડા સા આસાન ધુનો મેં ઢાલા જાતા હૈ. ઓર ફિલ્મી ગઝલે ઉર્દૂ ઓર હિન્દી શાયરી કે બહેતરીન નમૂનો જૈસે કે શેર, મતલા, મક્તા, ઇન સભી કો આમ લોગો તક પહોંચાને કા એક સશક્ત માધ્યમ હૈ. તો ગઝલો કા ઉપયોગ ફિલ્મો મેં તબ કિયા ગયા જબ ગહેરાઈ, ઉદાસી, પ્રેમ કી તડપ યા અંતર મન કી ઉથલ પુથલ કો પડદે પર દિખાયા જાતા હૈ. તો આજ એસી હી ઉથલ પુથલ બની રહેગી સુરીલા સફર કે ઇસ પ્યારે સે સફર મેં. તૈયાર હૈ ના ઇસ સફર મેં જહાં હલકી ફુલકી ઉથલ પુથલ ભી હૈ, ગહેરાઈ ભી હૈ, હો સકતા હૈ ઉદાસી ભી હો. લેકિન હા, જબ હમ આપસે કોઈ સવાલ કરેંગે તો યે ધ્યાન રખિયેગા કે આપ કિસ તરહ કી ગઝલે પસંદ કરતે હૈ, ક્યોંકિ આજ હમને ઉન ગઝલો કો ચુના હૈ ઇસ કાર્યક્રમ મેં જહાં ગઝલ કી સંરચના કો કુછ નિયમો કા પાલન ભી કરના હોતા હૈ. જૈસે જૈસે કી ગઝલ મેં કમ સે કમ 5 શેર હોતે હૈ ઓર પ્રત્યેક શેર અપને આપ મેં પૂર્ણ હોતા હૈ. દૂસરી ઓર નઝ્મ મેં એક એસા વિષય હોતા હૈ જો ઉસકે શેરો મેં સમાહિત હોતા હૈ, હૈ ના. તો પ્રત્યેક શેર કા જો અંત હૈ રદીફ યાની શબ્દ યા વાક્યાંશ સે હોતા હૈ, જિસકે ઠીક પહેલે કાફિયા યાની તુકાંત શબ્દ આતા હૈ. તો કાફિયા ઓર રદીફ હી શેરો કો આપસ મેં જોડતે હૈ. તો ઇન શરતો કો ધ્યાન મેં રખતે હુએ હમને આજ કી કુછ ખાસ ગઝલે આપકે લિયે ચુની હૈ ઇસ કાર્યક્રમ મેં. तो हमारे जो श्रोता फेसबुक पेज से जुड़ गए हैं www.facebook.com/vbsmumbai पर जाकर जिन्होंने अपने विचार लिख दिए हैं, वे तो समझ ही गए हैं कि आज का विषय गजलें हैं और आज हमने क्या टेक्स्ट आपके लिए लिखा है. लेकिन जो श्रोता फेसबुक पेज से नहीं जुड़े हैं उन्हें हम बता दें कि आज का टेक्स्ट है, हमारी फिल्मों में गजलें केवल गानों का हिस्सा नहीं बल्कि कहानी को गहराई देने, किरदार के जज्बात बयां करने और माहौल बनाने का सशक्त माध्यम रही हैं. फिल्मों में गजलों का स्थान संगीत, शायरी और भावुकता का एक ऐसा संगम है जो दर्शकों के दिलों को सीधे छू लेता है. जब संवाद ना काफी होते हैं तब गजलें अंतर मन की पीड़ा, तन्हाई और प्रेम को गहराई से पर्दे पर उतारती है. तो आज सुरीला सफर इन्हीं बेहतरीन पुरानी गजलों के साथ, बताइए आज कौन कौन सी चुनिंदा गजल आपके लिए पेश है. पेशी खिदमत है कार्यक्रम की ये पहली गजल. लता मंगेशकर की आवाज, फिल्म का नाम अदालत, राजेंद्र कृष्ण की बोल, मदन मोहन की धुन.

0: हमारे श्रोता ने लिखा है कि आइए मित्रों चलते हैं विविध भारती के सुरीले सफर में। आज गजलों पर बात होगी, शायरों, गीतकारों और संगीतकारों ने कैसे गजल पर अपनी कलम चलाई, कैसे संगीत बजाया और किन कलाकारों ने अपनी आवाज से गजलों में रंग भरा, यही इस सफर में आज रहेगा। वहीं एक श्रोता ने लिखा है कि उर्दू भाषा को तहजीब और अदब का प्रतीक माना गया है। उर्दू संस्कारों के इस गुलशन में गजल को सबसे मुकम्मल स्थान हासिल है। दिल तक असर करने वाले मखमली शब्दों से सजी गीत की विधा देश के हिंदी सिनेमा जगत को सराबोर किए हुए है। एक से एक बेहतरीन उर्दू गजलें हिंदी फिल्मों में पेश की गई है। किस तरह की कैसी गजलों ने मुंबईया फिल्म जगत को अपना सुहावना एहसास दिया है, इन पर प्रकाश डालने से पहले गजल को थोड़ा समझ लेना चाहिए। गजल का मतलब प्रारंभिक शेर और दोहा में कोई ज्यादा है विशेष फर्क नहीं होता। यदि कोई फर्क है तो यही कि मतला कई बहरों में लिखा जाता है और दोहा एक छंद में ही। मतला और दोहा दोनों ही दो मिसरों यानी पंक्तियों से बनते हैं और गंभीर से गंभीर विचार को संक्षिप्त भाव में।
1: आकाशवाणी समाचार हेमांगिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए राजस्थानना जोधपुरमां 480 करोड़ रूपियाना खर्चे तैयार थयेलू अत्याधुनिक एरपोर्ट टर्मिनलनू उद्घाटन कर्युं। प्रधानमंत्री अमदावादना साणंद खाते अत्याधुनिक सेमीकंडक्टर पेकेजिंग सुविधा देशने समर्पित करशे। रेलवे मंत्री अश्विनी वैष्णवे विश्वास व्यक्त कर्यो कि अमदावाद मुंबई हाईस्पीड रेल कॉरिडोर वर्ष 2029ना अंत सुधीमां पूर्ण थई जशे। केन्द्रीय गृह मंत्रालये गैरकायदेसर प्रवृत्तिओ निवारण अधिनियम हेठळ पाकिस्तानमां रहेता 23ने आतंकवादी जाहेर कर्या। भारत अने इजरायल वच्चे द्विपक्षीय रोकाण करार बीआईए आजथी अमलमां आव्यो। अने कोलंबियाए गानाने 1-0 हराविने फीफा विश्वकपमां पोतानुं स्थान सुरक्षित कर्युं। हवे स्विट्झरलेंड सामे टकराशे। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदीए आजे राजस्थानमां जोधपुर एरपोर्टना नवा टर्मिनल बिल्डिंगनुं उद्घाटन कर्युं। आ प्रोजेक्ट कुल 480 करोड़ रूपियाना खर्चे विकसावामां आव्यो छे। 23,000 चौरस मीटरथी वधु विस्तारमां फैलायेलो नवो टर्मिनल बिल्डिंग वार्षिक 20,00,000 મુસાફરોની અવરજવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે। આધુનિક સુવિધાઓથી સજ્જ એવું આ ટર્મિનલ રાજસ્થાનના શાહી વારસાની ડિઝાઇન સાથે તૈયાર કરાયું છે। जोधपुर एरपोर्ट पर नवा टर्मिनल बिल्डिंग ना उद्घाटन थी आ विस्तार में पर्यटन, व्यापार और रोजगार सर्जन ने नोंधपात्र प्रोत्साहन अपाशे। प्रादेशिक जोड़ाण पर खास ध्यान केन्द्रित करीने उड्डयन क्षेत्र ने प्रोत्साहित करती उड़ान योजना पण श्री मोदीए जोधपुर में शुरू करी। प्रधानमंत्री नरेन्द्र मोदी आज गुजरात में अमदावादना साणंद खाते सीजी सेमी आउटसोर्स्ड सेमीकंडक्टर एसेम्बली और टेस्ट सुविधा उद्घाटन करते। आ प्रोजेक्ट इंडिया सेमीकंडक्टर मिशन हेठ मंजूर करायेला प्रथम चार प्रोजेक्ट पैकी एक है। कार्यक्रम में केन्द्रीय मंत्री अश्विनी वैष्णव, मुख्यमंत्री भूपेन्द्र पटेल और नायब मुख्यमंत्री हर्ष संघवी उपस्थित रहते। सांभी अमरा संवाददाता अपना खूंट अहवाल।
2: प्रधानमंत्री नरेन्द्र मोदी बाद साणंद खाते सीजी सेमी अत्याधुनिक सुविधा निरीक्षण करते। उद्घाटन बाद प्रधानमंत्री त्या जनसभा ने संबोधित करते। आ खास कार्यक्रम में केन्द्रीय माहिती और प्रसारण तेमज आईटी मंत्री अश्विनी वैष्णव, राज्य मुख्यमंत्री भूपेन्द्र पटेल और नायब मुख्यमंत्री हर्ष संघवी उपस्थित रहते। आ प्लांट में हाल 300 निष्णातों काम कर रहा है। आगामी 5 वर्ष में आ प्लांट थकी 5,000 ने रोजगारी मिलने आशा है, जेना आ समग्र विस्तार में आर्थिक विकास ने नवी गति मिले। अपर्णा खूट, आकाशवाणी समाचार, अमदावाद।
1: रेलवे मंत्री अश्विनी वैष्णवे विश्वास व्यक्त कर्यो कि अमदावाद अने मुंबई ने जोड़तो समग्र हाईस्पीड रेल कॉरिडोर वर्ष 2029ना अंत सुधी में पूर्ण थई जशे। राज्य में चाली रहेला विविध रेलवे प्रोजेक्ट की समीक्षा बाद अमदावाद में पत्रकारों साथे वात करता तेमणे कह्युं, मुंबई अमदावाद बुलेट ट्रेन प्रोजेक्टनुं निर्माण कार्य झड़पथी आगळ वधी रह्युं छे, जेमां गुजरात में 80% काम पूर्ण थई गयुं छे। तेमणे उमेर्युं हतुं कि सूरत थी बिलीमोरा ने जोड़तो प्रथम ऑपरेशनल सेक्शन आवता वर्षे कार्यरत थशे।
3: बुलेट ट्रेन का कंस्ट्रक्शन भी बहुत तेजी से चल रहा है और अगले साल सूरत से बिलीमोरा का पहला सेक्शन आरंभ करेंगे, उसके बाद में वापसी से सूरत का सेक्शन आरंभ करेंगे, उसके बाद में वापसी से अहमदाबाद का पूरा कंप्लीट करेंगे, फिर अहमदाबाद से ठाणे और उसके बाद में अहमदाबाद से मुंबई। इस तरह से सेक्शन बाय सेक्शन, फेज बाय फेज बहुत अच्छे तरीके से 2029 के एंड तक कम्प्लीट करेंगे प्रोजेक्ट। बहुत 80% काम गुजरात के क्षेत्र में कम्प्लीट हो चुका है और बहुत ही अच्छी प्रोग्रेस।
1: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી ઉત્સવ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો દરેકને સમર્પણ સાથે સેવા કરવા, ચારિત્રના ઉચ્ચતમ ધોરણો જાળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે અને તેમના આધ્યાત્મિક ઉપદેશો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં દેશની નવી દિશા પ્રદાન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ જૈશ એ મહંમદ, લશ્કર એ તૈયબા અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ તમામને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની એજન્સીઓને તેમના નાણાકીય ભંડોળને અટકાવવાની, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળશે. યુએપીએ સુધારાએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની સત્તાઓનો વિસ્તાર કરીને ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખાને મજબૂત બનાવ્યું છે. તેને 14 ઓગસ્ટ 2019 રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સુધારામાં કેન્દ્ર સરકારને કાયદા હેઠળ ફક્ત સંગઠનોની જ નહીં પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની સત્તા અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સભ્યોની બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની ગણતરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના તારણો સહિત અનેક મહત્વપૂર્ણ વહીવટી અને નાણાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 28 જૂન 2026 રોજ જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની મંજૂરીથી ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. કાર્યસૂચિમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા દ્વારા સુપરત કરાયેલા રાજીનામા પત્રોની વિચારણાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રામ મંદિરના ભાવિ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ સહકાર સે સમૃદ્ધિના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં સહકારી ચળવળોના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ ભારતની સંસ્કૃતિ, સામૂહિક શક્તિ અને આત્મનિર્ભરતાનો પાયો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે નવી ગતિ મેળવી છે અને નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ આજથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સલામત અને અનુમાનિત રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના રોકાણોનું રક્ષણ કરવામાં મજબૂત છે, જ્યારે કાયદેસર જાહેર નીતિ ઉદ્દેશ્યો અનુસાર સાર્વભૌમ નીતિ સ્વતંત્રતા જાળવવા માટે પૂરતો સરળ પણ છે. બીઆઈએ આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસિત ન્યાયશાસ્ત્રને પણ પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બીઆઈએ સરહદ પાર રોકાણ પ્રવૃત્તિમાં વધારો કરશે અને ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી સંભાવના છે. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે 32મા રાઉન્ડની અંતિમ મેચમાં ઘાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. કોલંબિયા હવે 16મા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કાર્બો વર્ડેને 3-2 હરાવીને ઇજિપ્ત સામે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. લિયોનેલ મેસીએ 29મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવતા ટુર્નામેન્ટનો પોતાનો 7મો અને વિશ્વકપમાં તેના કારકિર્દીનો 20મો ગોલ કર્યો. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. આ માટે વ્યાપક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે ઈરાની નેતાઓ, લશ્કરી કમાન્ડરો અને વિદેશી મહાનુભાવોએ ખામેનીને શ્રદ્ધાંજલિ આપી. ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં માર્ગેરિતાએ કહ્યું કે તેમણે ભારત સરકાર અને લોકો વતી સંવેદના વ્યક્ત કરી છે. ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી અને અમેરિકાના હવાઈ હુમલામાં નિધન થયું હતું. અંતિમ સંસ્કારની વિધિ 9 જુલાઈએ મશહદમાં તેમના દફનવિધિ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ 40 દિવસનો જાહેર શોક રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો અને કોલંબિયા ગાનાને 1-0થી હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશનને વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેકનોલોજી ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. એકવાર સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. તે મેમરી અને સ્ટોરેજ નિવારણની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં પણ મદદ કરશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ

ત્રણ દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે રાજ્યમાં. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે માળિયાહાટીનામાં 14 ઇંચ, ડાંગના વગઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2-3 દિવસમાં થયેલી મેઘમહેરથી રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 13% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનના પણ અહેવાલ મળ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા બાળક સહિત 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. તો તાપી જિલ્લાના ડોલવણથી પદમ ડુંગરી રાજ્ય ધોરીમાર્ગને સાથે જોડતો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેનાથી 4-5 ગામના લોકોને હાલાકી પડી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સહેલાણીઓને પણ નદી, નાળા, ધોધ જેવા સ્થળે ચોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર તંત્રે પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસ પડી રહેલા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયોના જળસ્તર વધ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64% જેટલો ભરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 2 ડેમ, સુરેન્દ્રનગરના ધોળીધજા અને મહીસાગરના કડાણા ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ હેઠળ રખાયા છે. 10 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાયા છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 10 ટીમ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 25 ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 એનડીઆરએફ અને 8 એસડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે 1 જૂનથી આજ દિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. ભારે પવન અને વરસાદને કારણે 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને 87 ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: અરે ભાઈ તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
5: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો

0: વધશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં. કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: આઈપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગા હર્ટ્ઝ પર પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: 5125227039. I repeat, 0951522709. और हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, અને હવે સાંભળો વિવિધ ભારતીથી બોમ્બે ટોકીઝ, જેમાં આજે સાંભળશો ગીતકાર સુધાકર શર્મા સાથે મંદાકિની જોશીની વાતચીતનો બીજો ભાગ.
2: દાદાને ફિર વો ઉસ ફિલ્મ મેં ભી ચુનરિયા મુઝસે લિખવાઈ.
3: તો કોણ સા ગાના થા?
2: રંગલીની ચુનરિયા એસા એક ગાના થા. ઇત્તેફાક સે વો ફિલ્મ મેં રિલીઝ નહીં હુઆ, લેકિન વો અભી ચલતા રહેતા.
3: તો આપને અભી જૈસા કે બતાયા હિમેશ રેશમિયા કે સાથ બહોત સારે ગાને કમ્પોઝ કિયે ઓર વો સબ સુપર ડુપર હિટ હુએ. ઇનસે પહેલે આપ કિન કિન સંગીતકારો કી સંગત મે આયે, ઉનસે ભી પ્રભાવિત હુએ હોંગે, ઉનકે ભી કુછ અનુભવ આપસે જુડે હોંગે?
2: જી જી, મેને પહેલે તો સંગીત કે બેતાજ બાદશાહ શંકર જયકિશન, તો શંકર જી કે સાથ જોડા ઓર ઉનકે સાથ ફિલ્મ કી મેને, ફિર એક ફિલ્મ મેને કી કલ્યાણ જી આનંદ જી કે સાથ, લેકિન વો સિટિંગ તક હી રહે ગયે ગાને, વો બહાર નહીં આયે. એક ફિલ્મ મેને નૈયર સાહેબ કે સાથ ભી કી.
3: અચ્છા,
2: યે સારી ફાઇલે જો હે ના વો સબ વો હે જો ઇસમેં મેરે ગાને રિલીઝ નહીં હુએ, બટ ઉન લોગો કા જો એક્સપીરિયન્સ રહા, જો મેને ઉન લોગો કે સાથ જો કામ કિયા, ઉનસે મેને સીખા બહોત. ભલે હી વો ગાને મેરે નહીં આયે, લેકિન મેને સીખા બહોત, ઓર સીખને કી હદ યહાં તક થી મેરે અંદર કે મેં હમેશા જો એ સોચતા થા કે અગર મેરે પાસ કોઈ કામ આ રહા હૈ તો મેં કિસ મ્યુઝિક ડાયરેક્ટર કો લું. જૈસે એક ફિલ્મ મેરે પાસ આઈ જિસમે મેં ડાયરેક્ટર ભી થા, ફિલ્મ થી સાવન, તો મેને કહા યાર ઇસમેં રવિન્દર જૈન સાહેબ કો લેતે હૈ. તો મેં રવિન્દર જૈન જી કે પાસ ગયા. અબ દેખિયે, દાદુ સે બડા રાઇટર મેં માનતા નહીં, વો મ્યુઝિક ડાયરેક્ટર ઓર રાઇટર કા અજીબ કોમ્બિનેશન હૈ. તો મેરે કો સબ લોગો ને ડરાયા કે ભાઈ વો ઉનકો લેગા તો વો ખુદ હી લિખેંગે. મેને કહા ભાઈ વો તો હૈ, લેકિન ચલો મેં બાત કરતા હું. મેં દાદુ કે પાસ ગયા ઓર એક દિન તો મેં એસી બાતચીત ઉનસે કર કરા કે ચલા આયા. તો મેરે કો ઉઠતે હુએ પૂછા ઉનોને કે અરે ક્યા કામ સે આયા થા? મેને કહા દાદુ એક પિક્ચર મિલી હૈ મુજે, આપકે સાથ કરના ચાહતા હું. તો કરના, મેને કબ મના કિયા? મેને કહા લેકિન એક થોડી સી પ્રોબ્લમ હૈ. ક્યા પ્રોબ્લેમ હૈ? ગાને તું લિખેગા.
3: અરે ક્યા બાત હૈ. હા
2: ભલે લિખ લેના, કોઈ બાત નહીં, ઇસમે ક્યા હૈ, કુછ નહીં લિખ પાયેગા તો મેં લિખ દુંગા.
3: અરે વાહ.
2: મેને કહા દાદા ઠીક હૈ, લેકિન ગાના મેં લિખુંગા.
3: હા,
2: તો મેને ગાને લિખે ઓર દાદુ ને મ્યુઝિક દિયા. ઓર યે ઉનકા બહોત બડાપન થા, ઉનકે સાથ જો બેઠ કે મેને કામ કિયા. ઓર મેં ઈમાનદારી સે બોલતા હું કે મેરી રાઇટિંગ મેં ભી ઉન્હોને કઈ જગ્યા એસે સજેશન દિયે કે તું ચાહે તો ઇસકો એસા કર લે, નહીં ચાહતા તો તેરા ઠીક હૈ. લેકિન મુજે ઉસમે એક ઓર સમ્માન દેતે હુએ ઉન્હોને મુજે એક સીખ દી કે અગર ભાઈ કુછ સીનિયર લોગ અચ્છી બાત કરતે હૈ તો ઉસકો માનના ચાહીએ. ઉસકે બાદ મેને દાદુ કે સાથ તીન પિક્ચરે કી, બહાર કી પિક્ચરે થી. મેં ગીતકાર થા ઓર પ્રોડ્યુસર કો મેરે ગાને પસંદ આયે તો બોલે યાર મેં રવિન્દર જૈન સે બાત કરુંગા, વો મેરે મ્યુઝિક ડાયરેક્ટર હૈ. જૈન સાહેબ ને મેરા કોઈ ગાના રિજેક્ટ નહીં કિયા. ઓર એક દિન મુજે ફોન કરકે એક ફિલ્મ કે લિયે બોલે અરે તેરા એક કાગજ ઉડતા ઉડતા ઇધર આ ગયા હૈ. મેને દાદુ એક ફિલ્મ મેં મેને એક ગાના લિખા હૈ પ્રોડ્યુસર કે લિયે, વો હી આયા હોગા આપકે પાસ. બોલે હા કલ રિકોર્ડિંગ હૈ, આ જાના.
3: અરે વાહ.
2: તો ઇતને ગ્રેટ થે, વરના કહાં રવિન્દર જૈન ઓર કહાં સુધાકર શર્મા, ક્યું મેરે ગાને લેંગે વો? દેખિયે રવિન્દર જૈન ઇતને મહાન થે કે મેં બતાઉં કે ઉનકે ઘર મેં જબ હમ જાતે થે, કભી ભી બાંદ્રા જબ અગર હમકો જાના હૈ તો એક પ્યારે ભાઈ ઓર એક રવિન્દર જૈન, મતલબ ઇનસે બિના મિલે આ હી નહીં સકતે. તો જૈન સાહેબ કે ઘર જબ ભી હમ લોગ જાતે થે તો જાતે બોલેંગે ક્યારે વો શિમલા વાલે વો બને હૈ ચાવલ.
3: અચ્છા.
2: ઓર કશ્મીર કા રાજમા હૈ, એક પ્લેટ મેં લાકે દે. મતલબ વો ઇસ બાત કો જાનતે થે કે યે સ્ટ્રગલર હૈ, આયે હૈ,
3: ભૂખ
2: લગી હોગી ઓર યે માંગેંગે નહીં. लेकिन बिना खाए उस रसोई से भाभी ने, जो उनकी मिसेज थी, वो और दादू हंसते हुए विदा करते थे।
3: बहुत खूब।
2: एक किस्सा मैं आपको बताता हूँ, उससे पहले मुझे एक गाना आप सुनाइए।
3: हाँ।
2: एक गाना है मेरा, फिल्म है शिखर,
3: गाना कौन सा है?
2: गाना है नीले नीले आसमां में तू है, जगजीत जी का गाया हुआ।

0: पर है अपना बॉम्बे टॉकी।
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

મિત્રો, આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ મનગમતી સાંજ આલ્બમના આ સુંદર ગીતથી, જેમાં સ્વર આપ્યો છે શોભા શાસ્ત્રી અને અમન લેખડિયાએ, ગીતરચના હરીન્દ્ર દવે અને સંગીત દિનેશ જોશી અને સુરેશ બાગડાવાલા.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
1: હોવ બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 0261-22-36-209
2: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
4: જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા, ગઝલમાં પણ આવ્યા તો નામે ના આવ્યા. હા મિત્રો, પ્રેમમાં સંતા કુકડી રમવાની પણ એક અનોખી મજા છે. અને આ સંતા કુકડી પણ પાછી કેવી, એકમેકમાં ખોવાઈ જવાની, એકમેકમાં ભળી જવાની અને સાથે મળીને બેમાંથી એક થઈ જવાની. અને આમ જ જ્યારે પ્રેમમાં બે હૈયા એક થઈને એકાકાર થઈ જાય છે ત્યારે ખામોશી પણ સંગીત બનીને ગુંજી ઉઠે છે. તો માણીએ આભૂષણ આલ્બમથી આવું જ એક હૈયામાં સ્પંદન જગાવતું આ ગીત અનુરાધા પૌડવાલ અને મનહર ઉદાસના સ્વરમાં, જેને લખ્યું છે મરીઝે અને સંગીતે મળ્યું છે મનહર ઉદાસે.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: मित्रों, प्रेम नो नशो कहो, केफ कहो के खुमार, એ પોતાના પ્રિય પાત્ર કે પ્રિયતમના વિરહ અને પ્રતીક્ષામાં એટલો ચરમ પર હોય છે કે ઘણીવાર તો આ પ્રેમના કેફમાં ચૂર વ્યક્તિ અર્ધ જાગૃત અને અર્ધ સુષુપ્ત અવસ્થામાં હોય તેવો આભાસ થાય છે। હવે પછીના આ ગીતમાં આ જ વાતનું કાવ્યાત્મક અને સંગીતમય રીતે સુંદર નિરૂપણ થયું છે। ગીતમાં સ્વર આપ્યો છે જસ્મીન કાપડિયાએ, ગીત લખ્યું છે વિનોદ જોશીએ, અને તબલા સંગત શિરીષ ક્ષીરસાગર, ગિટાર પર સંજય પટેલ, ઓર્ગન પર દર્શન ઝવેરી અને હાર્મોનિયમ પર શૌનક પંડ્યા।

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर। सोमवार थी शुक्रवार सांजे
1: 6:05
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: मित्रों, प्रेम मां ओळघोळ थवुं के तरबतर ए पोतपोतानी पसंदगीनो विषय छे। प्रेम मां ओळघोळ एटले के न्योछावल थई जनार प्रेमने जाणी शके छे, ज्यारे प्रेम मां तरबतर थई जनार એટલે કે આ પ્રેમ રસના પ્યાલાને ઘૂંટડે ઘૂંટડે પીને તેનો આસ્વાદ લેનાર પ્રેમને માણી શકે છે। હવે પછીના તરબતર લાગણીઓ આલ્બમના આ ગીતમાં પણ આવી જ કંઈક સુંદર લાગણીઓને વાચા અપાઈ છે પાર્થિવ ગોહિલના સ્વરમાં। ગીત લખ્યું છે ઉજ્જવલ ધોળકિયાએ અને સંગીત શશાંક ફડનીસનું છે।

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી.
1: 60 વર્ષ જૂની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા, ધોરણ 12 પછી પ્રવેશ માટે આજે જ ગુજરાત સરકારના જીકાસ પોર્ટલની મુલાકાત લો અને VNSU માં કોઈ પણ વિદ્યાર્થી એડમિશન વગર રહેશે નહીં, તમામને એડમિશન મળી જશે. અને હવે પછીના રાઉન્ડમાં આપ અચૂક પ્રવેશ મેળવી લો અને VNSU માં દરેક સેમિસ્ટરમાં અન્ય કોલેજમાં જવાની પ્રવેશની વ્યવસ્થા છે.
2: સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો આકાશવાણીનું સુરત કેન્દ્ર 101.1 FM પર, અને અત્યારે તમે માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સુગમ સંધ્યા. મેળો આટલું સાંભળતા જ આપણા મનમાં બાળપણની કંઈ કેટલીય સ્મૃતિઓ આળસ મરડીને બેઠી થઈ જાય, અને યુવાન થતાં જ આ મેળો કેટલો મીઠડો લાગવા માંડે, અને ઉંમરના મધ્યાને પહોંચી ગયા પછી આ જ મેળો જાણે શંભુ મેળો લાગવા માંડે. આમ આ મેળો તો એક જ છે, પણ આપણા ભાવ જગત અને અવસ્થા પ્રમાણે તેનું નામ અને સરનામું બદલાયા કરે, અને એટલે જ આ મેળાને કોઈ નામઠામ ન આપીએ તો સારું. એવું હું નહીં, પણ હવે પછીના આપણા સંબંધ આલ્બમના આ ગીતમાં સોલે કાપડિયા અને સાથીદારો કહી રહ્યા છે. ગીત લખ્યું છે ભાગ્યેશ ઝાએ અને સંગીત પણ સોલી કાપડિયાનું.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
4: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
5: हाँ, सूरत एफएम।
4: कौन बोलो?
5: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छु।
4: ओके, केवो चले छे आपनो व्यापार?
5: चाले राके बेन, बहु मजा नथी आवती।
4: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
6: सूरत एफएम।
4: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
6: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
7: મિત્રો, કહેવાય છે કે પ્રેમના સંબંધો કાચા સૂતરના તાંતણે બંધાયેલા હોય છે, એટલે એમાં બહુ ઢીલ મૂકવી પણ સારી નહીં, અને જો એને જરાક જોરથી ખેંચવા જઈએ ને તો એ તૂટી જાય। એટલે જ પ્રેમમાં મતભેદ હોય તો ચાલે, પણ મનભેદ તો ન જ હોવા જોઈએ। અને જો આ મતભેદમાંથી વાત વધીને મનભેદ સુધી પહોંચી જાય ને તો તરત જ પ્રેમમાં પડેલી આ ગાંઠને ઉકેલી લેવી જોઈએ, નહીં તો આજીવન પ્રેમમાં વણ ઉકેલાયેલી આ મળાગાંઠ શૂળ બનીને હૈયામાં ભોંકાતી રહે છે, અને હોઠેથી અનાયાસ જ આ શબ્દો નીકળી જાય છે કે ના ના એમ નહીં। આ વાતને હવે માણીએ ગાર્ગી વોરાના સ્વરમાં, જેમાં ગીત લખ્યું છે ઉમાશંકર જોશીએ અને સંગીત છે શ્યામલ સૌમિલનું, અને આલ્બમ હસ્તાક્ષર।

0: મિત્રો, ગુજરાતી સુગમ સંધ્યાની સુરીલી સફર આજે બસ અહીં સુધી જ. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે થોડી જ વારમાં માણી શકશો કાર્યક્રમ વિશેષ જયમાલા.
1: જીતકી હૈ મમતા સિંહ ને, બાંસુરી સંગત કલ્પેશ સાંચલા કી ઓર તબલા સંગતિ અજીત પાઠક કી. श्रोताओं, इस श्रृंखला के लिए तकनीकी सहयोगी किरण बंग, संपादन सहयोगी झरना सोलंकी और विविध भारती की ओर से इस कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक कल उपस्थित होंगे इस श्रृंखला की अगली कड़ी के साथ. अनुमति दीजिए, नमस्कार.

0: जयमाला कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: जिज्ञासा कार्यक्रम में चूंकि सेहत की बातें चल रही हैं, तो अब बात जंक फूड की। बचपन में ज्यादा जंक फूड खाने से दिमाग पर लंबे समय तक असर पड़ सकता है, भले ही बाद में आप खान पान में सुधार कर लें। यूनिवर्सिटी कॉलेज ऑफ कॉर्क के एक नए अध्ययन में ये पाया गया है कि फैट और शुगर से भरपूर डाइट दिमाग के उन हिस्सों को प्रभावित करती है जो भूख और खाने की आदतों को नियंत्रित करते हैं। ये बदलाव समय के साथ बने रह सकते हैं। शोध में ये बात सामने आई है कि आज के बच्चे चारों तरफ से प्रोसेस्ड फूड से घिरे होते हैं। ये खाना आसानी से उपलब्ध है, इसका प्रचार भी बहुत होता है, इसलिए बच्चे जन्मदिन, स्कूल में या अन्य गतिविधियों में जंक फूड बहुत ज्यादा मात्रा में लेते हैं और इससे बचपन में खाने की आदतों पर असर पड़ता है। नेचर कम्युनिकेशंस नामक
1: आकाशवाणी समाचार, जयेश पटेल वाचे छे। सर्वप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात साणंद खाते सीजी सेमी आउटसोर्स सेमीकंडक्टर एसेम्बली एंड टेस्ट ओएसएटी सुविधा उद्घाटन कर्यु। प्रधानमंत्री नरेन्द्र मोदी राजस्थान में 1,05,000 करोड़ रूपया विकास कार्य उद्घाटन और शिलान्यास कर्या और सुधारेली उड़ान योजना की शुरूआत करी। संरक्षण मंत्री राजनाथ सिंह जणाव्यु कि देश की संरक्षण निकास 38,000 करोड़ रूपया थी वधुना विक्रम स्तरे पहुंची। संसदनु चौमासु सत्र 20 जुलाई थी 13 ऑगस्ट सुधी चालशे। भारत और इंग्लैंड वच्चे मांचेस्टर खाते बीजी T20 आंतरराष्ट्रीय मैच में भारते टॉस जीतीने बेटिंग पसंद करी। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज अमदावाद साणंद खाते सीजी सेमी आउटसोर्ड सेमीकंडक्टर एसेम्बली और टेस्ट ओएसएटी सुविधा उद्घाटन कर्यु। प्रधानमंत्रीए जणाव्यु कि भारत में सेमीकंडक्टर उद्योग छेल्ला एक दायका में आवेली इलेक्ट्रॉनिक्स क्रांतिनो आगळनो कदम छे। तेमणे उमेर्यू चीप डिजाइन थी लईने फेब्रिकेशन और पेकेजिंग सुधीनु माळखुं भारत में विकसित करवानो अमारो लक्ष्य छे।
2: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है। पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी। यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है।
1: શ્રી મોદીએ કહ્યું આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે।
2: मुझे बताया गया है कि अभी यहां से हर साल 20 करोड़ चिप्स निकलेगी और मुझे बताया गया आप सभी यही नहीं रुकने वाले हैं, आपने हर साल 500 करोड़ चिप्स का लक्ष्य रखा है, यानी हर दिन 1.5 करोड़ से ज्यादा। मेरा पक्का विश्वास है कि आप उसे बहुत जल्द हासिल करके रहेंगे।
1: आ प्रसंगे केंद्रीय मंत्री अश्विनी वैष्णवे जाहेरात करी कि 2026 ना अंत सुधी में भारत में 5 सेमीकंडक्टर प्लांट कार्यरत हशे। साणंद में 7,500 करोड़ रूपया थी वधुना रोकाण साथ इंडिया सेमीकंडक्टर मिशन हेठळ विकसावामां आवेली आ सुविधा देश की टेक उत्पादन यात्रा में एक मुख्य सीमाचिन्ह रूप है। आ सुविधा में वार्षिक 5 अबज सेमीकंडक्टर चिप सुधी की उत्पादन क्षमता हशे। आगामी 5 वर्ष में आ प्लांट में 5,000 થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા। પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું, ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું। આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજના પણ શરૂ કરી। આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત થવાથી નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનશે।
2: आज राजस्थान में विकास के कई और भी कीर्तिमान स्थापित हो रहे हैं। आज ही जोधपुर में नए एयरपोर्ट टर्मिनल का उद्घाटन किया गया है और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है। चारों तरफ राजस्थानी राजस्थान दिख रहा है। साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा।
1: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષે 21મી સદીની સૌથી મોટી ઉર્જા કટોકટી ઉભી કરી હતી, પરંતુ ભારતે સમયસરના નિર્ણયો, અસરકારક રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રીય સંસાધનોના કુશળ વ્યવસ્થાપન દ્વારા આ પડકાર પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તોના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ તારીખ દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી શ્રી મોદી આ 4થી ઇન્ડોનેશિયાની મુલાકાત કરશે અને મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના મુખ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટીના પ્રવાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી નાયડુએ જણાવ્યું કે આ યોજના 2જી અને 3જી શ્રેણીના શહેરોમાં જોડાણને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ 100થી વધુ નવા વિમાન મથકો અને 200 હેલીપેડનો વિકાસ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 686 કરોડ રૂપિયાની સરખામણીએ આ લગભગ 57 ગણો વધારો દર્શાવે છે અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્લેટફોર્મ્સમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન પણ 1,78,000 કરોડ રૂપિયાથી વધુની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, જે વર્ષ 2014-15ના સ્તર કરતાં લગભગ 3 ગણું છે. સરકારે ભાવ સ્થિરતા ભંડોળ માટે ડુંગળીના સરકારી ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. આ વધારા સાથે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ડુંગળીના આ સુધારેલા ખરીદભાવ આજથી જ અમલી બનશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો અને તેમના પાકના વધુ સારા વળતર મળશે અને સાથે જ બફર સ્ટોક ઊભો કરવાના સરકારી પ્રયાસોને વેગ મળશે. સંસદનું ચોમાસુ સત્ર આગામી 20 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચાર વિમર્શ અને નિર્ણયો લેવા પર કેન્દ્રિત રહેશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજથી 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ 2 દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારા અને જાહેર લોકફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ રાજસ્થાન સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 1 દાયકામાં ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ રજૂ કરી છે. પુરૂષોની ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે 2જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારતે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રને અને અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ 99 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરનાર તેઓ સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટોસ પહેલા તિલક વર્માએ વૈભવને કેપ સોંપી હતી. વૈભવને સંજુ સેમસનના સ્થાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની 3જી મેચ 7 જુલાઈએ નેટિંગહામમાં રમાશે, જ્યારે બાકીની અંતિમ 2 મેચ બ્રિસ્ટલ અને સાઉધમ્પ્ટન ખાતે રમાશે. T20 શ્રેણી 11 જુલાઈએ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: समय है एक छोटे से अंतराल का।
1: रात में आसमान चांद सितारों से फूल काटता है।
2: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે।
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે।
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે।
1: चढ़ता है मोहब्बत का राग,
5: प्यार का राग सुनो रे।
1: बजता है छाया गीत विविध भारती से।
5: सदा रही है, सदा रहेगी।
1: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી. 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નિકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહીં નહીં રુકને.

0: निकले हैं।
1: आपने हर साल 500 करोड़ चिप्स का लक्ष्य रखा है, यानी हर दिन 1.5 करोड़ से ज्यादा। मेरा पक्का विश्वास है कि आप उसे बहुत जल्द हासिल करके रहेंगे।
2: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026 અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે। સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે। આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચીપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે। આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી। તેમણે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ઇજનેરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી। તેમણે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેટ્રો સ્ટેશન કેવી રીતે એક સ્થળે કાર્યરત થશે તે અંગે પણ માહિતી આપી।
3: मेट्रो रेलवे का और हाई स्पीड का, ये 3 स्टेशन एक जगह स्थापित हो रहे हैं। इन तीनों का इंटीग्रेशन करना बहुत जरूरी एक मिशन लिया था हाथ में। मेट्रो से उतर के सीधे आने पे फर्स्ट फ्लोर अगर आते हैं तो भारतीय रेल के स्टेशन पे, सेकंड फ्लोर पे जाते हैं तो बुलेट के स्टेशन, बुलेट से उतर के सीधा लिफ्ट से या एस्केलेटर से भारतीय रेल के स्टेशन पे भी आ जाते हैं और ग्राउंड फ्लोर तक आए तो मेट्रो के स्टेशन।
2: ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ રાજ્યમાં 6 સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે। આ તમામ 6 પ્રોજેક્ટમાં અંદાજે 1,24,000 કરોડનું રોકાણ કરાયું છે, જેના થકી રાજ્યમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે। રાજ્યમાં હાલ માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનના સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે। આજે સાણંદમાં વધુ એક પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે। ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કામગીરીમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરૂષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે। રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસે 7 મેથી 5 જૂન દરમિયાન વિશેષ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન મિલાપ હાથ ધર્યું હતું, જેમાં કુલ 1478 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી। તેની સફળતા બાદ આ વિશેષ ઝુંબેશ વધુ 10 દિવસ ચલાવવામાં આવી હતી। ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કુલ 134 બેંક ખાતાઓ મારફતે 21 કરોડ 37 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા। આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 272 ફરિયાદો નોંધાઈ છે। આરોપીઓ ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક અને એટીએમ મારફતે ઉપાડી અન્યત્ર ખસેડી દેતા હતા। પોલીસ આરોપીને ઝડપી અદાલતમાં રજૂ કરતા 18 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આણંદની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું કે સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે। સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું।
4: હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે। અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે। આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે।
2: ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાઈ છે। ઉલ્લેખનીય છે કે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। રાજ્યમાં અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ભારે વરસાદ અને પવનને કારણે એક છાપરું ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું જ્યારે તેમની પત્નીને ઇજાઓ થઈ હતી। ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે। 2,174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેમાંથી 2,087 ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાયો છે। અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં બંધ થયેલા 42 રસ્તા પૈકી 39 રસ્તાઓ પુનઃ ખુલ્લા મુકાયા છે. ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરોએ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગરી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના 105 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન ભારે પવનની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
0: 4 से लेकर 10 जुलाई तक इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, सूरत, नर्मदा, दांग के लिए दिया गया है. और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में, अरावली, दाहोद, महीसागर. येलो वार्निंग दिया गया है साबरकांठा, अनंत के लिए दिया गया है. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है और बिजली गिरने का भी संभावना है.
2: પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતના 3 ઓવરમાં વિના વિકેટે 21 રન થયા છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કર્યો હતો. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો, જેમાં 33 જેટલી કંપનીઓ અને 1872 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિરામિક કંપનીમાં ભયંકર આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઉપરાંત રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર પહોંચી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના 3જા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
5: આપ સાંભળી રહ્યા હતા આજે સાંજે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ. આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે માણીએ કાર્યક્રમ આપકે લીએ.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. રાત્રિના 11:10 થઈ છે. સમય છે અમારી આજની આ પ્રસારણ સભાના સમાપનનો. આવતીકાલે સવારે ફરી મળીશું. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.